0: પધારો મારે દેશ આપણી સંસ્કૃતિ અર પરંપરા રણ પાણ રાજસ્થાન રી ન્યારી પિચાણ હે રણબંકા વીરારિયા મરુધરા તીસ દિવારા તીસ દિવારા મેં ભી આગીવાન રહ્યા કરે હે ઓર આ તીસ દિવારા ને સરસ બનાવે અઠેરા પ્યારા પ્યારા લોકગીત
1: બિલકુલ સહી વાત કહો શીતલ ઓર આપણે રાજસ્થાન રી ધરતી તો ગીતારી ધરતી હે એટલે લોકગીત કોઈ મનોરંજન રો સાધન કોની હે બલ્કી જીવન જીણે રો તરીકો હે સુબે સુલેર રાત તે જલમ સુલેર દેવ લોક ગમન તક એટલે લોકગીત અપારા સાથે ચાલે હે તો બાતા કરા સીધે તોર પર કોની કહે જાવે ગીત જો ભી બાત અપા કરા ને સીધે તોર માં તો નહીં કહેવાય ગીત ગાને આપણી વાત હે જીકો કહી જાયા કરે
0: બિલકુલ હર કોઈ ભી એડો મોકો નહીં હે જદ ગીત નહીં ગાયા જાયા કરે હે ઓર લોકગીતરો લિખારો કોણ હે ઇન બાત તો કી નહીં હે લોકગીત તો આમ જનતા રી ભાષા હે ખાસ તોર સુ એ લોકગીત લુગાયા રે હિવડે રી ઉપજ કહે સકા હા લુગાયા રા ગીત બહોત હી ન્યારા ન્યારા હે ઓર મિનખરા ભી ગીત ન્યારા ન્યારા હે અઠે રજવાડી ગીત ન્યારા હે ઓર બહોત સી આપણે અઠે ગાયક જાતિયા ભી હે વે ભી જો હે કઈ તરહ રા ગીત ગાયા કરે હે ઓર તીસ તિવારા રી બાત લે લો બ્યાહ શાદી રી બાત લે લો હર મોકે માતે આપણે અઠે ગીત હે
1: બિલકુલ સહી કે શીતલ લુગાયા રી વાત કરી તો આજ ભી પિનગઢ પર પાણી ભરતી લુગાયા પણિયારી ગાવે હે ચક્કી પીસતી લુગાયા વગત ઘુમર ચક્કીરા ગીત ગાવે ઓર ખેતરા માઈને કિસાન આપણે ખેતી સુ જોડેલા લોકગીત ગાવે હે ઓર તેજાજીને યાદ કર્યા કરે હે લોકગીત એ આપણી ભાષારો સાચો રૂપ હે મારવાડી ઉઈગી મેવાડી ઢુંડાડી હાડોતી હર બોલીરા ન્યારા ન્યારા ગીત હે આપણે અટે ઓર એ લોકગીત એ જીકો ઇતિહાસ રો ભંડાર હે આપણે તિવારા રી જાન હે ઓર ભાઈચારા રો હે જીકો નાતો હે
0: બિલકુલ તો એ વાત માટે સુનાવા એક પ્યારો સો ગીત

0: ખુદી ફોન કર્યો ફિલ્મરા
1: અચ્છા
0: કે આશા જી અમે આપરે દો લાઈન દો લાઈન ચાહીજે હોળિયા મેં ઉડે રે ગુલાલ રી જો મા અની રિમિક્સ કરાલા બેજે ફ્યુઝન રે હાથે ઓર દુજે કલાકાર બોલીવુડ રે હાથે ચતે મેં ઉન ગાણે રે દો અંતરા વિનાને દિયા ઓર પછી ભાઈ પાછો મને ફોન લગાયો કે કઈ આ વિડિયો શૂટ મેં ભી હાથે આવલા તો મારે લી તો બહુત અચ્છો સુનેરો મોકો રહ્યો કે ठीक है मैं आऊंगा
1: बिल्कुल। तो दो अंतरा सुना दो मन श्रोताओं ने भी।
0: और होलिया में उडर गुलाल तो आपने ध्यान है कि मतलब होली रे टाइम वो गानों सब लोग सुने ही सुने।